0: 이 장기에 할 사태 상기 사이동에 그림 바니다 인사
1: मेरो चिनी नेपाली छ नम्बर वडा चोरीकोट घर
2: कालिका नेपाली कोइराला गाउँ पोटी
3: मेरो सरस्वती नेपाली पोटी वडा नम्बर मेलुङ